એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે વૈશાખ વદ 13, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 15મી મે ઈસવીસન 2026. અત્યારે સવારના 5:57 અને 42 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: चित्रलोक कार्यक्रम के अगले गाने के लिए कीजिए बस थोड़ा सा और इंतजार, सुनिए बाकी गाने इस छोटे से अंतराल के बाद।
1: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मेलवो।
2: वाह, दिवस सुधरी गयो। फसानो।
3: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
4: RBI कहे छे,
3: जानकार बनो, सतर्क रहो।
5: उनाळा मां ज्यारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो, 2 के तेथी वधु दिवस सुधी न थाय तो आ स्थिति ने कहेवाय छे हीट वेव, एटले के लू। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: मफत कायदा की मदद टैली लोनी ऐप
1: वेबसाइट www.tally-law.in अथवा टोल फ्री नंबर 1-4-4-5-4 पर थी मेळवी शकाय छे।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ

0: ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20-થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: નિશા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ. દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: आइए सुनते हैं कार्यक्रम चित्रलोक का शेष भाग.

0: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન, નમસ્તે.
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઉભું થાય છે?
3: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમે અને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivaha.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
3: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ.
2: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
3: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી

0: જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023 ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશ માના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે.
1: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
0: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા

0: આપણે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આજ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
1: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
0: ધન્યવાદ.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ વિવિધ ભારતીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ.

0: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમનો એપિસોડ 13મો.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી પારસી સમુદાયના ગૌરવશાળી વારસાની, તેમના દેશ પ્રત્યેના યોગદાનની અને એ શાંત સંકટની જે આ સમુદાયની ઘટતી વસ્તીના રૂપમાં સામે છે. તે એપિસોડને આપ સૌનો ઘણો પ્રેમ મળ્યો.
0: અને આજે આપણે એ જ સફરને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ. આજનો આખો એપિસોડ એક એવા વિષયને સમર્પિત છે જેના વિશે લોકો જાણવા તો માંગે છે પણ પૂછતા ખચકાય છે. આજના આ એપિસોડમાં ત્રણ ખાસ વસ્તુઓ છે. પહેલું, એક વિશેષ ઇન્ટરવ્યુ સેશન જેમાં સામાન્ય લોકો પોતાના દિલની વાત ડોક્ટરને કહેશે. બીજું, એક રોચક અને જરૂરી સેગમેન્ટ સવાલ તમારો જવાબ અમારો. અને ત્રીજું, ભાવપૂર્ણ ફિક્શન ડ્રામા.
1: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ સાંભળવા માટે દિલની વાત ડોક્ટરની સાથે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: શ્રોતાઓ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ડોક્ટર હિના, જે ફર્ટિલિટી અને મહિલા સ્વાસ્થ્યના નિષ્ણાત છે અને જીઓ પારસી યોજના સાથે જોડાયેલા છે. તેમની સાથે બેઠા છે અમારા ત્રણ ખાસ મહેમાન જે સીધા પોતાના દિલની વાત લઈને આવ્યા છે. ડોક્ટર હિના, આપનું સ્વાગત છે.
3: શુક્રિયા અનમોલજી, મને ખુશી છે કે આજે આપણે આ વિષય પર ખુલીને વાત કરી રહ્યા છે. એ જ તો સૌથી જરૂરી છે, વાત કરવી.
1: બિલકુલ ડોક્ટર સાહિબા, તો શરૂ કરીએ છીએ. આપણા પહેલા મહેમાન છે રુસ્તમ. રુસ્તમજી, તમે શું જાણવા માંગો છો?
4: ડોક્ટર સાહિબા, મારી ઉંમર 38 વર્ષ છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થયું. લોકો કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે. શું ખરેખર મોડું થઈ જાય છે?
3: રુસ્તમજી, આ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે અને મારો જવાબ છે ના, મોડું નથી થયું. 40 ની ઉંમર સુધી અને ઘણા કિસ્સાઓમાં ત્યાર પછી પણ સફળ ઈલાજ થઈ ચુક્યા છે. જે લોકો કહે છે મોડું થઈ ગયું તે જાણકારીના અભાવે કહે છે. સાચો સમય એ છે જયારે તમે આગળ આવો, અને તમે આવ્યા એ સૌથી મોટું ડગલું છે.
4: ઓ, શુક્રિયા ડોક્ટર.
0: આપણા બીજા મહેમાન છે દિનાઝ. દિનાઝજી, તમારો સવાલ.
5: ડોક્ટર, હું 3 વાર IUI કરાવી ચૂકી છું, દર વખતે નિષ્ફળ રહી. હવે મન થાય છે કે બસ છોડી દઉં. શું માનસિક થાક પણ ઈલાજ પર અસર કરે છે?
3: દિનાજી, તમે બહુ જરૂરી વાત કહી. હા, માનસિક થાક સીધો

0: તે શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીવ પારસી યોજનામાં માત્ર શારીરિક ઇલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે, પણ આ થાક અંત નથી, આ માત્ર એક પડાવ છે.
1: ડોક્ટર, કાશ આ વાત પહેલા કોઈએ કહી હોત.
0: એટલે જ તો આજે આપણે અહીએ છીએ.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: મિત્રો, હવે આવીએ છીએ આજના કાર્યક્રમના અમારા સૌથી રોજક સેગમેન્ટ પર. સવાલ તમારો, જવાબ અમારો. આ એ સવાલો છે જે લોકો પૂછવા માંગે છે પણ અવારનવાર ખચકાય છે, એટલે જ આજે તેમના સવાલો અમે તમને પૂછીશું. ડોક્ટર હિના, તૈયાર છો?
0: હા, બિલકુલ તૈયાર છું.
4: તો પહેલો સવાલ, IUI અને IVF માં શું તફાવત છે અને કયું શ્રેષ્ઠ છે?
0: બહુ સારો સવાલ. IUI એટલે ઇન્ટરાયુટરિન ઇન્સિમિનેશન. આ એક સરળ પ્રક્રિયા છે જેમાં શુક્રાણુને સીધા ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં અંડકોષ અને શુક્રાણુને શરીરની બહાર મેળવીને ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં રાખવામાં આવે છે. અને કયું શ્રેષ્ઠ છે તે દરેક વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે, એટલા માટે પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે.
3: બીજો સવાલ, ડોક્ટર, શું થાઇરોઇડ હોવા પર માતા બનવું મુશ્કેલ છે?
0: હા, થાઇરોઇડ એક પડકાર જરૂરી છે પણ દિવાલ નથી. યોગ્ય દવાઓ અને દેખરેખથી થાઇરોઇડને નિયંત્રિત કરી શકાય છે અને સફળ ગર્ભધારણ શક્ય છે. અમારી પાસે આવા ઘણા સફળ કિસ્સાઓ પણ છે.
4: જી જી જી. તો હવે આ ત્રીજો સવાલ છે, જીઓ પારસી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
0: અરે, એ તો અત્યંત સરળ છે. પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રાથમિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ દરેક ડગલે તમારી સાથે રહે છે અને જેમની આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: ભાઈ, ડોક્ટર હિનાએ તો મનમાં દબાયેલા તમામ સવાલોના જવાબ બહુ જ બેબાકીથી આપી દીધા. ચાલો હવે તમને સીધા લઈ જઈએ ઝરીનના ઓરડામાં, જે પોતાના માટે ચા બનાવી રહી છે અને તેના પતિ સાથે વાતચીત કરી રહી છે.
1: ફેરુઝ, આજે ડોક્ટર પાસે ચાલશો?
5: શા માટે? 2 વર્ષથી જઈ રહ્યા છીએ, શું ફરક પડ્યો?
1: ફરક એટલે નથી પડ્યો કારણ કે આપણે સાચી જગ્યાએ નહોતા ગયા. શિરીને જણાવ્યું કે જીઓ પારસી યોજના હેઠળ એક કાઉન્સેલિંગ સેન્ટર ખુલ્યું છે, ત્યાં ડોક્ટર પણ છે અને કાઉન્સેલર પણ.
5: શરીન, હવે કેટલી આશા રાખીએ?
1: જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. બહેરોજ, યાદ છે દાદી કહેતા હતા, અગ્નિ ક્યારે હાર નથી માનતી. આપણે પણ નહીં માનીએ.
6: આપ બંનેનું આવવું બહુ જરૂરી હતું. જણાવો, ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો?
5: 3 વર્ષથી. 2 IUI થઈ ચુક્યા, બંને ફેલ.
6: બહેરોજજી, તમારા અવાજમાં જે થાક છે તે મને સંભળાઈ રહ્યો છે, પણ હું તમને એક વાત પૂછું. જયારે તમારા પરદાદાએ આ દેશ બનાવવામાં હાથ મેચ્યો, જયારે હોમી ભાભાએ પરમાણુ વિજ્ઞાનમાં દેશનું નામ રોશન કર્યું, શું તેમણે પહેલા પ્રયત્નમાં હાર માની લીધી હતી? તમે એ જ સમુદાયના છો. એ જ જીદ, એ જ હિંમત તમારા લોહીમાં છે અને આ વખતે તમે એકલા નથી. સરકાર છે, આ યોજના છે, અમે છીએ.
0: અને જરીનજી,
1: જી,
0: તમે 3 વર્ષ સુધી જે હિંમત રાખી તે અસાધારણ છે. તમારું મન થાક્યું છે એટલા માટે આજથી આપણે માનસિક પરામર્શ પણ સાથે સાથે શરૂ કરીશું. શરીર અને મન બંને સાથે ઠીક થવાનું છે.
1: શુક્રિયા ફરીદાજી, પહેલી વાર લાગ્યું કે કોઈ ખરેખર સમજી રહ્યું છે.
5: શરીન, શું થયું?
1: વાંચો.
5: શરીન,
1: આપણું આંગણું હવે સૂનું નહીં રહે.
5: એક નવી સવાર.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: શ્રોતાઓ, આ હતી એક નવી સવાર, એક કાલ્પનિક વાર્તા જે અસલી ઘરોમાંથી લેવામાં આવી છે.
4: શ્રોતાઓ, આજે ડોક્ટર હિનાએ જે વાત કહી તે યાદ રાખજો, તમારું દર્દ સાચું છે પણ તમે એકલા નથી. જીઓ પારસી યોજના માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, આ એક આખા સમુદાયને

0: બંધ રાખવાનો સંકલ્પ છે.
1: જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો આજે જ જીઓ પારસી પરિયોજનાનો સંપર્ક કરો, કાઉન્સેલિંગ લો, ડોક્ટરને મળો, કારણ કે દરેક સવાલનો જવાબ છે અને દરેક અંધારા પછી એક નવી સવાર જરૂર આવે છે.
0: તો સાંભળતા રહો તમારો પોતાનો કાર્યક્રમ
1: મદદ અમારી મંઝિલ તમારી. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમનો એપિસોડ 13મો. પ્રસારણ વિવિધ ભારતીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ કાર્યક્રમ આજ કે ફનકાર, બસ થોડી જ ક્ષણોમાં.

0: શિક્ષા સ્કીમના ટેલી લો ન્યાયબંધુ કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: ये साबित कर दिया कि परफेक्ट डांसिंग मूव्स और खूबसूरती के अलावा माधुरी दीक्षित में कमाल की अभिनय क्षमता है.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ સુર સામ્રાજ્ઞી ગાયિકા લતા મંગેશકર વિશેની કેટલીક વાતો અને એમના કંઠે ગવાયેલ કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ગાયિકા લતા મંગેશકરની મનમોહક વાતો. ગાયનના ક્ષેત્રમાં લતા મંગેશકરની પ્રેરણા ગાયિકા નૂરજહાં કે ગાયિકા રાજકુમારી નહીં પરંતુ મહાન ગાયક કુંદનલાલ સહગલ હતા. ચોક્કસ સ્વર વહેતા કરવાની સહગલની શૈલી, શબ્દો પર ક્યાં અને ક્યારે કેટલું વજન મૂકવું એની સૂઝ અને ઉચ્ચારોની જબરદસ્ત શુદ્ધિ, આ બધાનો લતા મંગેશકરે ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. તદ્દન કુમળી વયે એમણે જે ગાયન સ્પર્ધામાં ભાગ લીધો એમાં એમણે સહગલનું જ એક ગીત રજૂ કર્યું હતું. પોતાના માનીતા પાર્શ્વગાયક સાથે પોતે ગાઈ ન શક્યા એનો વસવસો રહી ગયો લતા મંગેશકરને. છતાંય સફળ ગાયિકા બન્યા બાદ તેઓ સહગલના સ્વજનોને મળીને વિનવીને સહગલના હાથની વેટી એમના સંભારણા રૂપે મેળવી અને જતનપૂર્વક સાચવી. કાર્યક્રમોમાં ગીતોના ક્રમમાં એ ગીત જે સામાન્ય રીતે લતા મંગેશકર એમના કાર્યક્રમોમાં સર્વપ્રથમ રજૂ કરતા, પંડિત નરેન્દ્ર શર્માનું રચેલું સુભા ફિલ્મનું ગીત, સંગીત હૃદયનાથ મંગેશકરનું છે.

મહાન સંગીતકાર ખેમચંદ પ્રકાશ લતા મંગેશકરના ગાયનથી પ્રભાવિત થઈને એમને રણજીત સ્ટુડિયોના માલિક સરદાર ચંદુલાલને મળવા લઈ ગયા. સરદાર ચંદુલાલને લતા મંગેશકર પાસે ગીત ગવડાવવાની ઈચ્છા ન થઈ, પરંતુ આ વાત પર લતા મંગેશકર પર અપાર વિશ્વાસ ધરાવતા સંગીતકાર ખેમચંદ પ્રકાશે રણજીત સ્ટુડિયોની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેઓ બોમ્બે ટોકીઝમાં જોડાયા. ભવિષ્યમાં સંગીતકાર ખેમચંદ પ્રકાશે ગાયિકા લતા મંગેશકર પાસે એવું ગીત ગવડાવ્યું જેને સંગીતકાર અને ગાયિકા બંનેને હિન્દી ફિલ્મના ઇતિહાસમાં અમર કરી દીધા. સાંભળીએ મહેલ ફિલ્મનું આ મનમોહક ગીત.

અંદાઝ અને મધર ઇન્ડિયા જેવી ફિલ્મોના સર્જક મહેબૂબ ખાન લોસ એન્જલસની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. લતા મંગેશકરે મુંબઈથી ખાસ ફોન કરીને મહેબૂબ ખાનની તબિયતના ખબર પૂછ્યા. મહેબૂબ ખાને ફોન પર લતા મંગેશકરને કહ્યું, ચોરી ચોરી ફિલ્મનું રસિક બલમાં ગીત સાંભળવાની મારી ઉત્કટ ઇચ્છા છે, પણ અહીં અમેરિકામાં રેકોર્ડ ક્યાં મળે? લતા મંગેશકરે તરત મુંબઈ લોસ એન્જલિસ વચ્ચેના લોંગ ડિસ્ટન્સ ટ્રંકોલના બિલની પરવા કર્યા વિના મહેબૂબ ખાનને એ ગીત સંભળાવ્યું. આટલું જ નહીં, મહેબૂબ ખાન હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રોજ લતા મંગેશકર એ ગીત મહેબૂબ ખાનને ફોન પર સંભળાવતા રહ્યા. સંગીત ચિકિત્સાના પ્રયોગો શરૂ થયા એ પહેલા લતા મંગેશકરે પોતાના કંઠની ઔષધિથી મહેબૂબ ખાનની સારવાર કરી હતી. રજૂ કરીએ છીએ આ જ ગીત. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન, ફિલ્મ ચોરી ચોરી.

ગાયિકા લતા મંગેશકરના પ્રિય ગાયિકા હતા ઇજિપ્ત દેશના મહાન ગાયિકા ઉમ્મે કુલસુમ. 1972માં ઇજિપ્તના પાટનગર કેરોમાં ઉમ્મે કુલસુમની ષષ્ટિપૂર્તિ ઉજવાઈ ત્યારે જે ભવ્ય મેળાવડો થયો હતો એની ઓડિયો વિડીયો કેસેટ પણ લતા મંગેશકરે ઇજિપ્ત સરકારને વિનંતી કરીને ખાસ મંગાવી અને અનેક વાર સાંભળી. લતા મંગેશકર કહેતા, ઉમ્મે કુલસુમને ઇજિપ્તના લતા મંગેશકર કહેવામાં આવે એ યોગ્ય નથી, કહેવું જ હોય તો મને ભારતના ઉમ્મે કુલસુમ કહી શકો. કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાયિકા લતા મંગેશકરની પ્રિય ફિલ્મ પડોસનનું ગીત. આ ફિલ્મ એમણે અનેક વાર જોઈ અને માણી. ગીત છે રાજિંદર કૃષ્ણનું, સંગીત છે રાહુલદેવ બર્મનનું.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: फिर कायदा की मदद टेली लोनी ऐप
1: वेबसाइट www.tele-law.in अथवा टोल फ्री नंबर 144-54 पर थी मेलवी शकाय छे।
2: दिल से दिल तक यादगार तराने कारकिर्दीना आरंभे ज्यारे लता मंगेशकर सफल थई रह्या हता त्यारे निर्माता दिग्दर्शक अने अभिनेता राज कपूरे एमने पोतानी फिल्मोमां गवडावानुं आमंत्रण आपतो संदेशो मोकल्यो। आ संदेश आपवा आव्यो हतो एक खुशमिजाज सुहामणो युवक। ए संदेशवाहकना गया बाद संदेश वांच्या बाद लता मंगेशकरे एमनी नानी बहन मीनाने सहजपणे कह्युं के राज कपूर પોતાના સ્ટાફમાં પણ સુહામણા યુવાનોને રાખતા લાગે છે। જ્યારે લતા મંગેશકર રાજ કપૂરને મળવા ગયા ત્યારે એ સુહામણા યુવકને પણ ત્યાં જોયો। એ સંદેશવાહક બીજું કોઈ નહીં, સંગીતકાર જયકિશન હતા। લતા મંગેશકરના મન પર સંગીતકાર જયકિશનની નમ્રતાની ખૂબ ઊંડી છાપ પડી। એ બંનેની મૈત્રી જીવનભર ટકી રહી। રજૂ કરીએ છીએ શંકર જયકિશનના સંગીત દિગ્દર્શનમાં આમ્રપાલી ફિલ્મની રચના। રચનાકાર છે હસરત જયપુરી।

ગાયક ગાયિકાઓને એક ગીતનો અભ્યાસ કરવા માટે 3-4 કલાક જોઈએ. સંગીતકાર દિગ્દર્શકની અપેક્ષા મુજબ તૈયાર કરતા કરતા ક્યારેક વધુ સમય પણ લાગે. કારકિર્દીના સુવર્ણકાળે લતા મંગેશકર વહેલી સવારે નીકળી જઈને મોડી રાત્રે પાછા ફરતા. પોતે લગ્ન કરે, ઘર વસાવે અને માતા બને તો કામની જવાબદારી અને તેનું સ્વરૂપ અનેક ગણું વધી જાય. ઉપરાંત 11 વર્ષની વયથી કમાતા થઈ ગયેલા લતા મંગેશકર પર માતા, ભાઈ અને બહેનોના ભરણપોષણની જવાબદારી પણ હતી. આથી અપરિણિત રહીને કારકિર્દીને પૂરી ધગશ લગનથી સફળતાની ટોચ સુધી પહોંચાડવી એ જ એમનું જીવન લક્ષ્ય રહ્યું. ગીતો સાંભળવાના લક્ષ્યને પૂરું કરતા અમે પ્રસ્તુત કરીએ છીએ ખામોશી ફિલ્મનું ગુલઝારનું રચેલું અને હેમંતકુમારનું સ્વરબદ્ધ કરેલું ગીત.

વર્ષ 1980ના ઓક્ટોબર માસમાં દક્ષિણ અમેરિકાના ગુયાના સ્ટેટના જ્યોર્જ ટાઉન નામના શહેરમાં લતા મંગેશકરના ગીતોનો શાનદાર શો હતો. તેઓ એમની કલાકાર મંડળી સાથે જ્યોર્જ ટાઉન પહોંચ્યા. સ્થાનિક સત્તાવાળાઓએ જાહેર રજા રાખી હતી. કોઈ વિદેશી કલાકારના આગમનને વધાવવા ગુયાના સ્ટેટે રજા જાહેર કરી હોય એવો આ પહેલવહેલો દાખલો હતો. વિમાનમથકથી શહેર સુધીના 40 કિલોમીટર સુધી ઠેર ઠેર જનમેદની અને સ્થાનિક રેડિયો પર આનો આંખે જોયો અહેવાલ. અને ભારતની આ સ્વર કિન્નરીનું ગુયાના લશ્કરી બેન્ડ દ્વારા સ્વાગત થયું. આપણે કલ્પના પણ ન કરી શકીએ એ ગીતની ધૂનથી. ગુમનામ હૈ કોઈ, અનજાન હૈ કોઈ, કિસકો ખબર કોન હૈ વો, વાગી આ ગીતની ધૂન. સાંભળીને લતા મંગેશકર અને કલાકારોના દિલ પર શું વીત્યું હશે એ આપણે વિચારતા જ રહીએ. ત્યાં આયોજિત થયેલ કાર્યક્રમમાં પણ આ ગીતનો જ અનુરોધ સૌથી વધુ. શ્રોતા મિત્રો, આપ સૌ આ ગીત સાંભળવાનો આગ્રહ નહીં રાખો એમ માનીને રજૂ કરીએ છીએ કોકિલ કંઠીના સ્વરમાં યાદગાર ફિલ્મનું યાદગાર ગીત. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરની ગાયન શૈલી અંગે વિદ્વાનોની વાતો અને અનુભવ અનેકાનેક છે. આમાંની એક વાત, લતા મંગેશકર જ્યારે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગીતનો અભ્યાસ કરતા ત્યારે એમનો અવાજ સાઉન્ડ રેકોર્ડિસ્ટને તો સારી રીતે સંભળાતો, પરંતુ સ્ટુડિયોમાં એમને જોનારને એમ જ લાગે કે લતા મંગેશકર ગીત ગણગણે છે. એમના હોઠ તો હલે પણ અવાજ બહુ સંભળાય નહીં. આ અંગે એક અનુભવી સાઉન્ડ રેકોર્ડિસ્ટનું કહેવું હતું કે સામાન્ય ગાયક કલાકારોમાં જોવા ન મળે એવો આ એક દુર્લભ ગુણ હતો સ્વર સાધિકા લતા મંગેશકરમાં. અને જે ગીત આપણા ભાગે છે એ છે રાજિંદર કૃષ્ણનું લખેલું, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સ્વરબદ્ધ કરેલું ઇંતકામ ફિલ્મનું ગીત.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
5: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
4: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
5: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
4: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
7: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?

0: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણ પત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
0: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
0: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: દિલ સે દિલ તક યાદગાર તરાને. સુર સામ્રાજ્ઞીના જીવનમાં એક તબક્કો એવો આવ્યો જ્યારે ગંભીર બીમારીને કારણે તેઓ લાંબા સમય સુધી ગીતો ન ગાઈ શક્યા. બીમારીની તીવ્રતાને કારણે ફરી ગાઈ શકવાનો આત્મવિશ્વાસ પણ છીનવાઈ ગયો. રેકોર્ડિંગ માટે પ્રસ્તાવો આવતા એને લતા મંગેશકર ટાળતા, પરંતુ એકવાર સંગીતકાર હેમંતકુમારના આગ્રહને વશ થઈને તેઓ એક ગીતનું રિહર્સલ કરવા તૈયાર થયા. 5-6 રિહર્સલ બાદ સંગીતકાર હેમંતકુમારે વધુ એક રિહર્સલની વિનંતી કરી. આ રિહર્સલને હેમંતકુમારે રેકોર્ડ કરી લીધું અને એમણે લતા મંગેશકરને કહ્યું કે આ રેકોર્ડિંગ આપણે ફિલ્મમાં રાખી લઈએ છીએ. સાંભળીએ શકીલ બદાયુનીનું ગીત, 20 સાલ બાદ ફિલ્મનું ગીત, લતા મંગેશકરનો આત્મવિશ્વાસ પાછો લાવ્યું એ ગીત.

હવે વિશ્વાસ ન આવે એવી એક વાત. એકવાર ગીતની રેકોર્ડિંગ વખતે લતા મંગેશકરે પુરૂષ કંઠમાં હાક સાંભળી, લતા. લતા મંગેશકર ચોંકી ગયા. સ્ટુડિયોમાં એમના સિવાય કોઈ ન હતું. કેબિનની બહાર સાજિંદા અને સંગીતકાર પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, છતાંય એમણે હાક સાંભળી એ હકીકત હતી. આ અનુભવ લતા મંગેશકરને એમની કારકિર્દી દરમિયાન 5-7 વખત થયો. આ અંગે લતા મંગેશકર કહેતા કે એ સાદ એમના પિતાશ્રી દીનાનાથ મંગેશકરનો હતો અને જે ગીતો વખતે એમણે પિતાનો સાદ સાંભળ્યો એ ગીતો કારકિર્દીના સીમાચિહ્ન બની ગયા અને ખૂબ જ લોકપ્રિય થયા.

નાસિક નજીક સપ્તશૃંગી માતાનું મંદિર. અહીં બિરાજમાન માતા તુળજા ભવાની છે મંગેશકર પરિવારના કુળદેવી. એકવાર લતા મંગેશકર અને ભાઈ બહેનો માતાજીના દર્શને ગયા. અહીં થોડે દૂર ઉભેલા ભાઈ હૃદયનાથ અને બહેન મીના તથા ઉષાએ લતાને જોઈને અચાનક ચીસો

પાડી કે લતા ભાગ, તારી બાજુમાં સિંહણ છે. લતા મંગેશકરે કહ્યું, આ તો શ્વાન છે, આનાથી ડરવાનું ન હોય. એ સિંહણ થોડીવાર લતા મંગેશકર સાથે ચાલી અને પછી પોતાનો માર્ગ બદલી લીધો. આ પ્રસંગને યાદ કરતા લતા મંગેશકર કહેતા, અમારા કુળદેવીનું વાહન અમને શા માટે નુકસાન કરે, એ તો અમારું રક્ષણ જ કરે, એટલે મારા ડરવાનો સવાલ જ ન હતો. મેં શ્વાન શબ્દ ભાઈ બહેનોને શાંત રાખવા જ વાપર્યો હતો. કાર્યક્રમમાં રજા લેતા પહેલા રજૂ કરીએ છીએ હમ દોનો ફિલ્મનું સાહિર લુધિયાનવીનું ગીત. સંગીત જયદેવનું છે.

0: મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલનો એપિસોડ બીજો.
1: इस कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
2: नमस्कार, रूबी हॉल क्लिनिक पुणे प्रस्तुत इनोवेटिव एआई बेस्ड ट्रीटमेंट फॉर प्रोस्टेट कैंसर आ कार्यक्रम में आप सर्वनु स्वागत छे. मित्रों, आज आपणे वात करशुं एक एवी टेक्निक नी જે મેડિકલ સાયન્સની દુનિયામાં બદલાવ લાવી રહી છે, ફોકલ વન, ધી ઓનલી ફૂલ્લી રોબોટિક એન્ડ ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે, પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરેપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
3: નમસ્કાર.
2: ડોક્ટર, અમને પ્લીઝ જણાવો કે પ્રોસ્ટેટ કેન્સરના જે અલગ અલગ સ્ટેજીસ છે એ શું હોય છે અને સ્ટેજીસના પ્રમાણેની ટ્રીટમેન્ટ કઈ કઈ છે?
3: સો પ્રોસ્ટેટ કેન્સરનું એકવાર ડાયગ્નોસિસ થાય પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે છે. તો આમ પ્રોસ્ટેટ કેન્સરના ચાર સ્ટેજ હોય છે, સ્ટેજ 1, 2, 3 અને 4. સ્ટેજ 1 એટલે એક પાર્ટ પ્રોસ્ટેટનો ઇન્વોલ્વ છે કેન્સરથી, સ્ટેજ 2 એટલે બંને સાઈડ લોબ્સ પ્રોસ્ટેટના કેન્સરથી ઇન્વોલ્વ છે, સ્ટેજ 3 એટલે પ્રોસ્ટેટની સાથે એક ગ્રંથિ હોય છે સમાઇનલ વસાઇકલ ત્યાં સુધીની ઇન્વોલ્વમેન્ટ ચાલ્યું જાય છે, અને સ્ટેજ 4 એટલે શું કે કેન્સર પ્રોસ્ટેટથી બહાર આવી ગયું છે, બ્લેડરને સંડાસના રસ્તા જેને રેક્ટમ કહેવાય અને આજુબાજુના સ્ટ્રક્ચર જેને પેલ્વિક મસલ્સ કહેવાય તેને પણ ઇન્વોલ્વ કરી ચૂક્યું છે, પ્લસ લિમ્ફ નોડમાં સ્પ્રેડ થઈ ચૂક્યું છે. અને જે પ્રોસ્ટેટ કેન્સરનું કોમન રૂટ ઓફ સ્પ્રેડ કહીએ, જે બોન્સ છે, સ્પાઇન છે, લંગ, લીવર છે, ત્યાં પણ ઓલરેડી સ્પ્રેડ થઈ ચૂક્યું છે. સ્ટેજ જ્યારે આપણે ક્યોરની વાત કરીએ, એક નવી પદ્ધતિ આવી છે જેને કહીએ છે રોબોટિક હાઇફુ. એ મશીનનું નામ છે ફોકલ વન, જેનાથી અલ્ટ્રાસાઉન્ડ રેઝ યુઝ કરીને આપણે કેન્સર ક્યોર કરી શકીએ છીએ. આ પદ્ધતિ માત્ર સ્ટેજ 1 અને 2 જે અર્લી પ્રોસ્ટેટ કેન્સર કહેવાય છે તેમાં જ ઉપયોગ થઈ શકે છે. બાકી થોડા એડવાન્સ સ્ટેજીસ હોય જેમાં થોડું એગ્રેસિવ ડિઝીઝ હોય તો રોબોટિક સર્જરી કાં તો રેડિયેશન વાપરી શકાય.
2: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600995985, 8600995985. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર, જૂના જે પ્રોસ્ટેટ કેન્સર માટેની સર્જરી હતી કે જે મેથડ્સ હતી એનાથી ફોકલ વન કઈ રીતે અલગ છે?
3: સો જ્યારે આપણે હાઇફુની વાત કરીએ તો રોબોટિક સર્જરી અને રેડિયેશનથી એ રીતે અલગ છે કે અહીંયા અલ્ટ્રાસાઉન્ડ એનર્જી યુઝ કરવામાં આવે તો પેશન્ટને કોઈ પણ રેડિયેશન લાગતું નથી. બીજી જે સર્જરી અને રેડિયેશનની સાઇડ ઇફેક્ટ છે જેમાં યુરિનરી કંટ્રોલ લોસ લોંગ ટર્મમાં થઈ શકે છે અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે, એ બંને કોમ્પ્લિકેશન્સ હાઇફુમાં થતા નથી. 50 મિનિટમાં આપણે પ્રોસ્ટેટને ટ્રીટ કરી શકીએ છીએ. પેશન્ટની પાસે એમનું MRI હોય છે, એ MRI અમે હાઇફુના મશીનમાં નાખીએ છીએ અને રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડથી એ MRI ઇમેજ અને અલ્ટ્રાસાઉન્ડને ફ્યુઝ કરીએ છીએ અને એક્ઝેક્ટ લોકેશન જેને આપણે પ્રિસિઝન કહીએ તેનાથી આપણે પેશન્ટનું કેન્સર આઇડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને એ જ એરિયાને હાઇફુથી આપણે ટ્રીટ કરી શકીએ છીએ. રોબોટિક સર્જરી અને રેડિયેશનમાં આવી ફેસિલિટી આપણને મળતી નથી, એટલે આખું નાખું પ્રોસ્ટેટ જ કાઢી નાખવું પડે છે, એટલે એના સંબંધી જે પણ સાઇડ ઇફેક્ટ હોય છે તે આ હાઇફુમાં આપણને મળતી નથી. એના કારણે પેશન્ટનું ડાઉન ટાઈમ બહુ ઓછું રહે છે, પેશન્ટ બીજા જ દિવસે ઘર જઈ શકે છે અને નોર્મલ પોતાનું કામ કરી શકે છે.
2: ડોક્ટર, આજના એપિસોડમાં આપ શ્રોતાઓને તમારા તરફથી શું ટિપ્સ આપશો?
3: સો જ્યારે પણ પ્રોસ્ટેટ કેન્સરનું ડાયગ્નોસિસ થાય છે તો એના માટે સ્ટેજ કરવું બહુ જરૂરી છે અને સ્ટેજિંગના બેઝિસ પર એક એક્સપિરિયન્સ યુરો ઓન્કોલોજીસ્ટ પાસે જઈને એનું પ્રોપર મેનેજમેન્ટ પ્લાન રેડી કરવું બહુ જરૂરી છે.
2: ખૂબ જ સરસ સર. શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600995985, 8600995985. જરૂર સંપર્ક કરજો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: चाय का कप मुस्कुराते हुए थमाया. क्या हुआ अम्मा, आप जगा देती मुझे? सरला ने बैठक में बिखरे कुशन समेटते हुए कहा. अरे सरला, अपने तो भाग ही खुल गए, मिली के लिए हाँ कह दी उन लोगों ने. भले लोग हैं, बस इतना चाहते हैं कि विवाह धूमधाम से हो और स्वागत सत्कार में कोई कमी ना रहे. मतलब अम्मा? मतलब ये कि अपनी अपनी पेंशन निधि से या फिक्स डिपॉजिट से पैसा निकलवाने की अर्जी दे दो. सोने का भाव तो आसमान चढ़ रहा है.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવો.

ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે

કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ

0: શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। तराने नए पुराने लेकर हाजिर होते हैं बस कुछ ही पलों में।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. યે શામ મસ્તાની. શ્રોતા મિત્રોને હિરલ માકડના નમસ્કાર. બાળપણ જીવનની એવી અવસ્થા છે જ્યાં ખુશી માટે કોઈ કારણની જરૂર નથી. આ ભાવને જો મનમાં જીવંત રાખીએ તો જીવન વધુ સુંદર અને સરળ બની જાય. તો આજે અમે રજૂ કરીએ છીએ જીવનના સૌથી યાદગાર સમય, બાળપણ પરના ગીતો અને વાતો આધારિત કાર્યક્રમ બાળપણની યાદો. બાળપણને જાણવા કરતાં માણવું વધારે મહત્વનું છે. બાળપણ એટલે નિખાલસ હાસ્ય અને નિર્ભય રમતો. કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમારી ઈચ્છા શું છે તો મોટાભાગના લોકો પોતાના બાળપણને ફરી એકવાર જીવી લેવાની ઈચ્છા દર્શાવે છે. આપણે પણ

બાળપણ એ નિર્દોષતાનો પર્યાય છે. શું સાચું શું ખોટું તેની સમજણ નહીં, પણ લાગણીઓ તદ્દન સાચી. ભૂલ થાય તો સજા મળે, ત્યારે થોડું રડવું આવે, પછી બધું ભૂલાઈ જાય. આ દિવસોમાં મન કોઈ પણ ભાર વિના હલકું રહે છે. સમયની સાથે આપણે મોટા થઈએ, જવાબદારીઓ વધે, પરંતુ બાળપણમાં મનને જવાબદારીની ખબર જ નથી, ત્યારે દુઃખ પણ મહેમાન બનીને જ આવે છે, કાયમી ટકતું નથી. આંખોમાં આંસુ આવે પણ કારણ હૃદયમાં અટકતું નથી, થોડીવારમાં જ હાસ્યમાં બદલાઈ જાય છે. એટલે જ તો કહ્યું છે ને કે કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લઉં ફરી, વેરી દઉં આ શાણપણ. તો હવે સાંભળશો ફિલ્મ ગીત ગાતા ચલનું આ ગીત, કિશોર કુમાર અને સાથીઓના સ્વરમાં.

બોલતા પ્રાણીઓ આપણા મિત્રો લાગે, અંતે સારો માણસ જ જીતે એ જ જીવનનો નિયમ લાગે. વાર્તા માત્ર મનોરંજન નથી, એ જીવનના મૂલ્યો શીખવે છે અને સારા ખોટાનો ભેદ કરાવે છે. કદાચ એટલે જ વાર્તા સાંભળતા જ આપણી અંદરનું બાળપણ જાગી ઉઠે છે. હા, આપણી કમનસીબી એ છે કે વાર્તા તો બાળકો આજે પણ સાંભળે છે, પણ દાદા દાદીનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. મિસ્ટર નટવરલાલ ફિલ્મનું ગીત સાંભળશો, અમિતાભ બચ્ચન, માસ્ટર રવિ અને સાથીઓના સ્વરમાં.

બાળપણની ભેટ છે. જો આપણે આ ગુણોને સાચવી રાખીએ તો આપણને જીવન ક્યારેય ભારરૂપ લાગતું નથી. નહોતી કોઈ ચિંતા, નહોતો કોઈ ભાર, બોલાવે દોસ્ત ત્યારે બંદા ઘરની બહાર. હસતા ને રમતા, લડતા ઝઘડતા, દિવસો મજાના કેવા મનગમતા. કોઈ કહેશો ખોવાયું હશે તે ક્યાં, શોધ્યું જડે નહીં મને મારું નાનપણ. દીદાર ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકર અને શમશાદ બેગમના યુગલ સ્વરમાં.

આંખ બંધ કરું ત્યાં મને સાંભળી આવે મારું બાળપણ, કેવું ભોળું અને પ્યારું હતું મારું બાળપણ. ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો, પણ સાથ થોડા મિત્રો નહોતો, છતાં આખા મલકનો આનંદ હતો. જીવનમાં નહોતી કોઈ ચાલાકી કે નહોતી કોઈ બેઈમાની, બસ ખુશી હતી ક્યારેક રમતા રમતા જીતવાની. જીવનની કોઈક ખુશીઓ આજે ક્યાંક દૂર જઈને સંતાતી, યાદ કરું મારું બાળપણ ને ત્યાં તો મારી આંખો ભીંજાતી. આશીર્વાદ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં.

એક સમય હતો જ્યારે બાળપણનો અર્થ હતો ખુલ્લું આકાશ, ધૂળથી ભરેલા ઘૂંટણ, સાત તાળી, છુપાછુપી, ગીલીદંડો અને લખોટીની રમત. જ્યારે આજનું બાળપણ એટલે નાના હાથમાં મોટો મોબાઈલ. પહેલાના બાળપણમાં વડીલો અને શિક્ષકોને પ્રશ્નો પૂછવાની એક મજા હતી. આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું? આ તારાઓ આપણી ઉપર પડતા કેમ નથી? ચાંદા મામા આપણી સાથે કેમ ચાલે છે? અત્યારે આ બધા જવાબો ગૂગલ આપે છે. જિજ્ઞાસા સ્ક્રીન પાછળ છુપાઈ ગઈ છે. અત્યારે પ્રશ્ન થાય કે પહેલાનું બાળપણ ક્યાં ખોવાયું? પણ હકીકતમાં એ બાળપણ આપણી અંદર જ છે, ખાલી એને બહાર લઈ આવવાની જ જરૂર છે. પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું ગીત સાંભળશો, જેને ગાયું છે હિમેશ રેશમિયાએ.

0: મસ્તાની. તો આ હતો જીવનના સૌથી યાદગાર સમય બાળપણ પરના ગીતો અને વાતો આધારિત કાર્યક્રમ બાળપણની યાદો. મિત્રો, હંમેશા પોતાની અંદર બાળપણને જીવંત રાખીએ. આપની રેડિયો મિત્ર હિરલ માકડને રજા આપશો. નમસ્કાર.
1: જયમાલા લેકર હાજર હોતે હૈ કુછ હી પલો મેં.

0: તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
0: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો. વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે
6: વાહ.
7: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
8: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં. પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસા ને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ.
5: આરબીઆઈ કહે છે,
7: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
9: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
7: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
10: દોસ્તો, આપ સુન રહે વિવિધ ભારતી. આઈએ સુનતે હૈ હવા મહેલ. હવા મહેલ મેં સુનતે હૈ હાસ્ય નાટિકા બુખાર.
11: તુમ ભી અપની કસમ કે એક હી હો, 72 ઘંટો સે ચારપાઈ પકડી હુઈ હૈ
12: ઔર મેં ઇસ વક્ત સેંકડો દંડ પેલ સકતા હું, હજારો ઉઠક બેઠક લગા સકતા હું, જિમ્નાસ્ટિક કર સકતા હું, એક મિલ તક દોડ સકતા હું, ઔર એક એક સડ મુસડ સે કુશ્તી લડકર ઉસે પછાડ ભી સકતા હું.
11: લેકિન 3 દિન હોગા, એક પ્યાલા કાળા ભી ના પી સકે.
13: હાય હાય, વો બેચારા અભી અભી પીને હી લગા થા કે તુમને ઉસે ફિર છેડ દિયા. લે અશો, નાક બંધ કર બેટે.
12: મેં કહેતા હું ઇસ કાળે કો પીને સે મેરી સાંસ હી બંધ હો જાયેગી. બાબુજી, આખિર આપ લોગ મેરે માં બાપ હોકર ભી ક્યો નહીં સમજતે?
11: દેખો અશોક, હમે બેવકૂફ બનાને કી કોશિશ મત કરો.
12: મેં
11: ભાઈ દીદી, તુમ યે સમજને કી કોશિશ કરો કે અપને ઇકલોતે બચ્ચે કો બીમાર દેખકર માં બાપ કે દિલ પર ક્યા બીત.
12: જી
11: ભાઈ દીદી, હમ માનતે હૈ કે દવા કડવી હૈ, લેકિન કોઈ ભી દવા ઇતની કડવી નહીં હોતી જો પીના જાય. તુમે માલૂમ હોના ચાહીએ કે જબ હમ તુમ્હારી ઉમ્ર કે થે તો અચાનક હી હમારી કનપટ્ટી પર ભાઈ દીદી ફુંસી પેદા હો ગઈ.
13: ઓર બેટા, તેરે બાબુજી ને ફુંસી કી કોઈ ચિંતા ન કરકે 1 મહિને તક રોજ નીમ કે પત્તો કા આધા સે રસ પિયા થા, જિસસે ખૂન મેં કોઈ વિકાર ન રહે.
12: જી.
11: ઓર બેટે, હમારે ઇસ કામ સે હમારી સેહત સુધર ગઈ, સાથ સાથ ઘર વાલે ભી બડે ખુશ હો ગયે થે.
12: જી
11: ભાઈ દીદી, અશોક તુમ યે મત સમજના કે હમ તુમે કોઈ ઉપદેશ દે રહે.
12: નહીં નહીં,
11: કહો ભાઈ, તુમ તો હમારે સમજદાર બેટે હો. અશોક કી માં,
13: જી,
11: એ ગિલાસ તુમ અશોક કે હાથ મેં દે દો, વો ખુદ પીએગા કાળા ભાઈ. હા તો બેટા, દેખો હમ આંખે બંધ કર લેતે હૈ ઓર તુમ પી જાઓ. હમ 1 2 3 કહેતે હૈ, 1 2 3 પી જાઓ બેટા, પી જાઓ. હા હા, એક સાંસ મેં પી જાઓ. હા મેં કહેતા હું, પી જાઓ.
13: હાય હાય, તુમ તો બુરી તરહ ડાંટને લગે બચ્ચે કો.
12: દેખો
13: જા, પહેલે ચહેરે કા પસીના તો સુખાઓ.
11: મેં કહેતા હું અશોક કી માં,
13: કહેતે હો તો કહેતે રહો. 3 દિન સે બરાબર બુખાર હૈ ઉસે, કમજોરી બઢ ગઈ હૈ, આખિર એક સાંસ મેં કૈસે પી જાયેગા ઇતના સારા કાઢા. લે બેટે, બેટે અશોક.
12: મા, એક સાંસ મેં 2 શેર દૂધ પી સકતા હું, 5 કચ્ચે અમરૂદ ખા સકતા હું, 2 દર્જન કેલે ખા સકતા હું, યહાં તક કે કડવે કરેલે ખા સકતા હું, પર
11: એક પ્યાલા કાળા નહીં પી સકતે.
12: બાબુજી, બાબુજી, યે નીમ કે પત્તો સે કહીં જ્યાદા કડવા હૈ.
11: કોઈ બાત નહીં બેટા, કોઈ બાત નહીં, હમ ભી તુમે કાઢા પિલા કર હી દમ લેંગે.
12: ભગવાન.
13: બેટા, યે કાઢા મેં 15 દિન તક પી ચુકી હું.
12: પપ્પી,
13: અરે મુજે ભી તેરી તરહ 100 બુખાર થા.
11: ના કમબખત બઢને કા નામ લેતા થા, ના ઘટને કા. 5 દિન બાદ તુમ્હારી માં કો જબ યે કાઢા દિયા ગયા તો
13: કહી જાકે મેરા બુખાર ઉતરા.
12: વાહ.
13: હાય વૈજી, ભગવાનો ને 100 બરસ કી ઉમર.
11: ક્યા ભક્તિ હોગી વૈજી, પહેલે 102 સાલ કે હૈ. અચ્છા તો, હા અશોક કી માં, હમ અશોક કે દોનો હાથ પકડે લેતે હૈ, તુમ બિજલી કી તેજી સે અશોક કે મુંહ મેં કાળા ડાલ દેના.
13: નહીં જી, હાથ મેં પકડતી હું.
11: તુમ્હારા બેટા 25 સાલ કા નૌજવાન હૈ અશોક કી માં, એક ઝટકે મેં યે દોનો હાથ છોડા લેગા.
12: આપ લોગ ચિંતા ના કરે, મેં ચૂપચાપ લેટા રહુંગા.
11: ઓર ફિર તુમ ઘંટો તક મુંહ નહીં ખોલોગે.

0: વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
2: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: ફિલ્મ બર્ફી સે યે ગીત રેખા ભારદ્વાજ કી આવાઝ મેં પ્રીતમ ને સંગીત દિયા, સઈદ કાદરી ને સે લિખા.

0: सिम्बा फिल्म से ये गीत अभी आप सुन रहे थे और चित्रलोक के बाकी नगमे इस अंतराल के बाद।
1: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक मा, अरे वाह,
2: फसानी।
3: अजाने लिंक्स पर क्लिक ना करो, RBI कहे छे
4: जानकार बनो, सतर्क रहो।
5: आ वार्ता छे एक गृहिणी अने एना अंतरमननी। વીજળી નું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ બધું થઈ ગયું, બની ગયું બજેટ। હા, 5000 બચી ગયા, તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી। હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંક માં જમા કરો અને પૈસા ને વધતા જુઓ। આવી મોટી, હવે જા ભાઈ।
4: RBI કહે છે
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
6: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે। ફસાણો,
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
4: જાણકાર બનો, સતર્ક રહો।
0: ફિલ્મ બ્રધર્સ સે યે ગીત, સોનુ નિગમ, નીતિ મોહન કી આવાઝે। अजय अतुल का संगीत है, अमिताभ भट्टाचार्य।